નમસ્કાર, સુપ્રભાત. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનિયન 101.1 સુરત FM. આજે તારીખ 30 જૂન 2026 ને મંગળવાર, વિક્રમ સંવંત 2082ની જેઠ વદ એકમ, અને અમારી આજની આ પ્રાતકાલીન સભામાં હું વિરલ આપનું સ્વાગત કરું છું.

હવે થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર. સો સ્ટે ટ્યુન 101.1 સુરત FM.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: વીકો વજ્રદંતી.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। हम हैं राही प्यार के। इस कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
4: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: देश की सुरीली धड़कन प्रस्तुत है कार्यक्रम हम हैं राही प्यार के। सभी सुनने वालों को राजेश का प्यार भरा नमस्कार। प्रोग्राम की शुरुआत कर रहे हैं किशोर कुमार और लता मंगेशकर की आवाज़ों में अपराध फिल्म के गाने के साथ। इंदिवर के बोल और तर्ज बनाई है कल्याण जी, आनंद जी ने। हमारे सिवा तुम्हारे और कितने दीवाने हैं।

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું. અને સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની 2 દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગર ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં રાષ્ટ્રપતિ આવતીકાલે અનંતપુરમ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. બહાદુરી બદલ રાષ્ટ્રપતિ ભવનમાં બીજા સંરક્ષણ સન્માન સમારોહમાં આ શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: રાષ્ટ્રપતિને સમારોહ મેં 7 સર્વોત્તમ યુદ્ધ સેવા પદક, 30 પરમ વિશિષ્ટ સેવા પદક, 12 ઉત્તમ યુદ્ધ સેવા પદક ઓર 56 અતિ વિશિષ્ટ સેવા પદક પ્રદાન કિએ. અતિ વિશિષ્ટ સેવા પદક પાને વાલોં મેં એયર માર્શલ તરુણ ચૌધરી, લેફ્ટનન્ટ જનરલ નીરજ વાર્ષ્ણે ઓર વાઇસ એડમિરલ આનંદ વાઈ સરદેસાઈ શામિલ હૈ. સર્વોત્તમ યુદ્ધ સેવા પદક સે સમ્માનિત હોને વાલોં મેં લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા, એયર માર્શલ નાગેશ કપૂર ઓર લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ શામિલ હૈ. પરમ વિશિષ્ટ સેવા પદક પાને વાલોં મેં વાઇસ એડમિરલ સંજય વાત્સયન, લેફ્ટનન્ટ જનરલ મનજિંદર સિંહ ઓર એયર માર્શલ આશુતોષ દીક્ષિત શામિલ હૈ. ઉત્તમ યુદ્ધ સેવા પદક સે સમ્માનિત હોને વાલોં મેં લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ, એયર માર્શલ મનીષ ખન્ના ઓર વાઇસ એડમિરલ તરુણ સોપ્તી શામિલ હૈ. સૌમ્ય શરણ કે સાથ અમન યાદવ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ગુજરાતના વડોદરામાં ચાલી રહેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટ પ્રોસેસિંગ ફૂડ

0: ઇન્ડસ્ટ્રીને અસર કરતા પ્રવાહો અંગે ચર્ચા કરવામાં આવશે, તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટરિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીના વિષય પર પેનલ ચર્ચા સાથે જ દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિવિધ વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો હતો, જેમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણો કરારો કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે. આ ઉપરાંત એમએસએમઈ ક્ષેત્રે ડિજિટલ વિસ્તાર અને એઆઈને વેગ આપવા માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગિફ્ટ સિટી, ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશ દ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈ સ્પિરિટ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026થી પાછા ખેંચી લીધા છે.
1: मंत्रालय के अनुसार पश्चिम एशिया संकट के दौरान अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें बढ़ गई हैं, लेकिन सरकार ने आम लोगों को राहत देने के लिए पेट्रोल और डीजल की खुदरा कीमत में बढ़ोतरी नहीं की. इससे खुदरा और थोक कीमतों में अंतर आ गया है. इसी वजह से 12 जून में अस्थायी प्रतिबंध लगाए गए थे. इसके तहत एक ग्राहक या वाहन को एक दिन में अधिकतम 200 लीटर डीजल देने की सीमा तय की गई थी. इसका उद्देश्य काला बाजारी और जमाखोरी रोकना तथा सभी उपभोक्ताओं को पेट्रोल और डीजल की पर्याप्त उपलब्धता सुनिश्चित करना था. मंत्रालय ने कि अब देश में पेट्रोल और डीजल की आपूर्ति सामान्य हो गई है, इसलिए जनहित में इन अस्थायी प्रतिबंधों को वापस लेने का फैसला लिया गया है. अमन की रिपोर्ट के साथ आकाशवाणी समाचार के लिए आदित्य प्रताप सिंह.
0: आ समाचार आप आकाशवाणी पर थी सांभळी रहा छो. आ समाचार नो जीवंत प्रसारण आप हमारी YouTube चैनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા X હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓને શેરી શ્વાનના હુમલા અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તંત્રએ રખડતા કૂતરાઓના હુમલા, જાહેર સલામતી અને ન્યાયિક નિર્દેશોનું પાલન કરવાના હેતુથી પગલાં મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. એ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો જાહેર કર્યા છે. તમામ સંબંધિત વિભાગોને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા નિર્ધારિત સમયમર્યાદામાં લાગુ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો હેતુ બાળકો, મહિલા અને જાહેર માર્ગો ઉપર સતત કાર્યરત લોકોની સલામતીનો છે. અમેરિકા અને ઈરાન આજે કતારની રાજધાની દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પરના વિવાદને ઉકેલવા માટે વાટાઘાટો કરશે. આ બેઠક અમેરિકા અને ઈરાન વચ્ચે જળમાર્ગ પર ફરી તણાવ વચ્ચે થઈ રહી છે, જેના દ્વારા વિશ્વના 20% ક્રૂડ ઓઇલનું વહન થાય છે.
2: विश्व के लगभग 20% कच्चे तेल का परिवहन इसी जलमार्ग से होता है. हाल के दिनों में दोनों देशों के बीच मिसाइल हमलों के कारण हॉर्मुज जलडमरू मध्य में जहाजों की आवाजाही और व्यापार प्रभावित हुआ. हालांकि दोनों देशों ने कल अस्थायी युद्ध विराम पर सहमति जताई है. इस महीने हुए समझौता ज्ञापन की अलग अलग व्याख्या के कारण दोनों देशों के बीच फिर तनाव बढ़ गया था. दोनों देशों के बीच होने वाली इस वार्ता में सुरक्षित नौवहन, व्यापार क्षेत्र में तनाव कम करने के उपायों पर चर्चा होने की संभावना है. समाचार कक्ष से शक्ति सिंह.
0: ભારતીય સેનાએ મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીની પીપલ્સ લિબરેશન આર્મી PLA તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને કેમ્પ બનાવ્યા છે. સેનાએ રિપોર્ટ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની જમીન પર કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત ટીકા કરી છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા આ આક્રમકતાનું સ્પષ્ટ કૃત્ય અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પર હુમલો છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સીધો ખતરો છે. ભારતે અફઘાનિસ્તાનના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે, અને ઘાયલો વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે તેના અટલ સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતીય ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી 2 મુખ્ય નિર્ણયોની જાહેરાત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે.
3: फैसलों का उद्देश्य भारतीय सिनेमा को वैश्विक स्तर पर अधिक प्रतिस्पर्धी बनाना और फिल्म निर्माण के लिए बेहतर माहौल तैयार करना है। सूचना और प्रसारण मंत्रालय ने प्रसार भारती के अध्यक्ष प्रसून जोशी की अध्यक्षता में एक उच्च स्तरीय अध्ययन समूह का गठन किया है। ये समूह भारतीय सिनेमा के सामने मौजूद अवसरों और चुनौतियों का अध्ययन कर उद्योग को मजबूत बनाने के सुझाव देगा।
0: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે ગુરૂવારે નિર્ધારિત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બિલનો ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કરાશે। ગુજરાત, ઉત્તરાખંડ અને આસામના મોડેલને અનુસરીને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે। આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા એજન્સીઓએ પંજાબથી જમ્મુ અને કાશ્મીર સુધીના માર્ગ યાત્રા માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત સાથે દરેક ગતિવિધિ પર ધ્યાન રાખી રહ્યા છે। 57 દિવસ સુધી ચાલનારી આ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો સમૂહ જમ્મુ પહોંચ્યો છે। સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। તે સાથે હવે આ ભંડોળ 60,000 કરોડ રૂપિયા થયું છે। હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી।
4: આજના અખબારોમાં વિવિધ સમાચારો છપાયા છે। ગુજરાત સમાચાર અને નવ ગુજરાત સમય લખે છે કે દિલ્હીમાં નવી ઈવી પોલિસી, 2028થી પેટ્રોલ ટુ વ્હીલર બંધ, ઇલેક્ટ્રિક વાહનોને 1 લાખ સુધીની સબસિડી। પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો, 40ના મોતના સમાચાર સંદેશે પ્રથમ પાને છાપ્યા છે અને ફૂલછાબે પણ આ જ સમાચાર મુખ્ય મથાળે લીધા છે। દિવ્ય ભાસ્કર લખે છે કે 2029થી અમરનાથ ગુફા સુધી કેબલ કાર ચલાવવાની તૈયારી। સ્થાનિક સમાચારોમાં 3 વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં 13.30 લાખ કરોડના રોકાણ માટે 9,499 MOU થયા। 5 જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં 8 નવી GIDCની સ્થાપના કરાશે અને ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે।
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા। વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે। કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા। પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો। આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની। શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું અને સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

0: इस गाने के साथ ही आज का हमारा ही प्यार के कार्यक्रम संपन्न हुआ। अपने दोस्त राजेश को आज्ञा दीजिए। नमस्कार।
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: Fantastic fun for family.
2: 101.1 MHz. Hello, good morning friends. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, only on 101.1 સુરત FM. જાણી લઈએ આજે દિવસભર પ્રસારિત થનારા મહત્વના કાર્યક્રમોની રૂપરેખા ઝરોખામાં.

સવારે 9:30 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે સંગીતકાર કલ્યાણજી પર. 10 વાગે આપ સાંભળશો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે તમારા માટે લઈને આવશે ખ્યાતિ પટેલ.

બપોરે 12 વાગ્યા 5 મિનિટે આપ સાંભળશો યાદો કી મહેફિલ. તો સુરીલા સફર આ રહેશે બપોરે 1 વાગે અને સદાબહાર નગમેને આપ માણી શકશો બપોરે 2 વાગ્યા 35 મિનિટે.

સાંજે 4 વાગે પિટારામાં સેલ્યુલોઇડ કે સિતારે, જેમાં ગીતકાર, શાયર અને લેખક શકીલ આઝમી સાથે મમતા સિંહની વાતચીતનો બીજો ભાગ.

સાંજે 7:45 આપ સાંભળશો પોપ એક્સપ્રેસ. રાતે 8 વાગે હવામહલ અંતર્ગત નાટિકા ઉનકે મહેબૂબ, જેના લેખક વિમલા રૈના. રાત્રે 8:15 આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.

0: છાયા ગીત આ કાર્યક્રમને આપ માણી શકશો રાત્રે 10 વાગે અને ઢળતી જાય રાત આ કાર્યક્રમ આપ માણશો રાત્રે 10 વાગ્યા 30 મિનિટે. તો આ રહેશે દિવસભર પ્રસારિત થનારા મહત્વના કાર્યક્રમો.
1: આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હવે સાંભળીએ આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગઈકાલે 7072 કરોડના રોકાણ કરારો થયા. મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા. જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. વડોદરા ખાતે યોજાયેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. ત્યારબાદ સાંજે 2 દિવસીય કોન્ફરન્સનું સમાપન થશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટઅપ પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીઝને નવેસરથી વ્યાખ્યાયિત કરતા પ્રવાહો અંગે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીસના વિષય પર પેનલ ચર્ચા સાથે બીજા દિવસની કોન્ફરન્સની શરૂઆત થશે. આ ઉપરાંત ગિફ્ટ સિટી ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશદ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી રાજીવ રતનસિંહ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આજે દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. રાજ્યના મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આરંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં પરિષદનું ઉદઘાટન કરાયું હતું, જેમાં મધ્ય ગુજરાત માટે 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તક ઊભી થશે. મુખ્ય રોકાણોમાં GSFC દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ માટે 2000 કરોડ રૂપિયાના રોકાણોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મધ્ય ગુજરાતની VGRCના પ્રથમ દિવસે વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરી. તેમણે ભારત સ્થિત યુક્રેનના રાજદૂત ડોક્ટર એલેક્ઝાન્ડર પોલિશચુક સાથે બેઠક કરી ફાર્માસ્યુટિકલ, ખેતી અને નવીનીકરણીય ઉર્જા તથા ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી. શ્રી પટેલે લાંબા ગાળાની સમૃદ્ધિ માટે બંને દેશો વચ્ચેના સંબંધો પર મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ મુંબઈ સ્થિત આયર્લેન્ડના કોન્સુલ જનરલ પેટ્રિક ડફી સાથે પણ બેઠક કરી. બેઠકમાં સ્કિલ ડેવલપમેન્ટ, ટેકનોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવા પરસ્પર ચર્ચા વિમર્શ કરાયો. દરમિયાન ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત અઝામત યેસ્કારેયેવે ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈસ્પીડ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026 પાછા ખેંચી લીધા છે. પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ઊભી થયેલી વિક્ષેપની સ્થિતિ દરમિયાન સરકારે પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ સ્થિર રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં થયેલા તીવ્ર વધારાથી રિટેલ ગ્રાહકોનું રક્ષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરિણામે કેટલાક ઔદ્યોગિક, વ્યાવસાયિક અને સંસ્થાકીય ગ્રાહકોએ રિટેલ આઉટલેટ્સ પરથી ઇંધણ મેળવવાનું શરૂ કર્યું, જેના લીધે ઇંધણના અન્યત્ર ડાયવર્ઝન, સંગ્રહખોરી અને કાળાબજારની ઘટનાઓ સામે આવી, જેણે ઇંધણના ન્યાય વિતરણને અસર કરી હતી. બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ઓટલા અને શાક માર્કેટ વિસ્તારમાં થતી ગીચતાને કારણે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી નગરપાલિકા દ્વારા પોલીસ ટીમ સાથે રાખી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ મેગા ડ્રાઈવમાં ગત સાંજ સુધીમાં શાક માર્કેટ વિસ્તારમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતા, તો અમરેલી શહેરમાં પણ દબાણ હટાવ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપ્યા બાદ મોટાભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા અને બાકી રહેલ જગ્યા પર નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ અધિકારીઓ જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે 3 દિવસના વિરામ બાદ ફરીથી ટ્યુશન ક્લાસમાં ફાયર સલામતી અંગેની ચકાસણીની ઝુંબેશ શરૂ કરી હતી. આ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર એનઓસી અને ફાયર સલામતીની વ્યવસ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાયર પ્રણાલી અને જરૂરી ફાયર એનઓસી વિના ચાલી રહેલા 3 ટ્યુશન ક્લાસીસ ઝડપાઈ આવતા મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી 3 ક્લાસ સીલ કરી દીધા હતા. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે નટ અને મદારી સમાજના લાભાર્થી પરિવારોને પ્લોટ ફાળવણીના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. પ્લોટની ફાળવણી લાભાર્થી પરિવારોને આવાસ, શિક્ષણ, આરોગ્ય, રેશનકાર્ડ, આધારકાર્ડ અને અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે. વર્ષ 2021થી પડતર આ મુદ્દો વહીવટીતંત્રના સંકલિત પ્રયાસોથી ઉકેલાયો હોવાનું જનકલ્યાણના પ્રમુખ સુરેશ રાઠોડે જણાવ્યું હતું.
1: વર્ષોથી રખડતા ભટકતા જેના નામ સરનામા વગરના ઓળખ વગરના લોકોને આજે જે ઓળખનું સરનામું મળ્યું છે એ બદલ વિચરતી અને વિમુખ જાતિના નટ અને મદારી સમાજના લોકો ખૂબ ખૂબ આભાર માને છે, આનંદી ઉત્સાહિત છે અને સમગ્ર વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા અષાઢી બીજના દિવસે 16મી જુલાઈના રોજ યોજાશે. સલામતીની અભેદ વ્યવસ્થા વચ્ચે આ યાત્રા યોજાશે ત્યારે આ વર્ષે પોલીસે ઈ વ્હીકલ દ્વારા પેટ્રોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો તેમ અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
2: इस तैयारी के भाग स्वरूप में आज पूरे रथ यात्रा के रूट के ऊपर 100 से ज्यादा ईवी वाहनों के द्वारा पेट्रोलिंग करने में आ रही है. हर साल पुलिस के द्वारा सारे रूट के ऊपर पेट्रोलिंग और एरिया डोमिनेशन के लिए व्हीकल के द्वारा फ्लैग मार्च और पेट्रोलिंग करी जाती है. इस साल क्लीन और ग्रीन पहल के अंतर्गत 100 से ज्यादा ईवी टू व्हीलर वाहनों द्वारा समग्र रथ यात्रा के रूट ऊपर पेट्रोलिंग है वो करने में आ रही है.
0: ગુજરાતમાં આગામી 7 દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે જેમાં 5 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 જુલાઈથી 5 જુલાઈ સુધી ભારે અને ખૂબ ભારે વરસાદની સંભાવના છે. આ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. તટીય વિસ્તારોમાં પવનની ઝડપ 15-20 નોટ અને ઝોકા 25 નોટ સુધી પહોંચી શકે તેવી હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે શક્યતા વ્યક્ત કરી.
3: आज का जो तटीय क्षेत्र में पवन का दिशा रहने का स्थिति रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. डीप प्रेशर ग्रेडियंट के कारण अभी जो स्पीड रहेगा 15 से 20 नॉट गस्टिंग जो स्पीड रहेगा, जो झोंका रहेगा 25 नॉट जाने का संभावना भी रहेगा. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई दिया गया है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा और अधिकतम तापमान जो है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना बताया गया है.
0: રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે 33 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ 2 ઇંચથી વધુ વરસાદ સુરત જિલ્લાના સુરત શહેર અને તાપી જિલ્લાના વાલોડમાં નોંધાયો છે જ્યારે સુરતના માંગરો

0: રોડ, કામરેજ, પલસાણા, અરેઠ અને વલસાડ જિલ્લાના ઉમરગાંવમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે અન્ય તાલુકામાં હળવા વરસાદી ઝાપટા થયા છે. દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામમાં હળવો વરસાદ થયો છે. ગઈકાલ સાંજ સુધીમાં ચીખલીમાં 18 મિલીમીટર, વાંસદામાં 3 અને ખેરગામમાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો ચોમાસુ લંબાતા ગણદેવીમાં આદિવાસી મહિલાઓએ મેહુલિયો કાઢી વરસાદને રીઝવવા માટે પરંપરા નિભાવી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આજે વીજ પુરવઠો બંધ રહેશે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લુણાવાડામાં આવેલ 66 કિલોવોટ સબસ્ટેશનમાં આવેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વીજ કાપ મુકાશે. ચોમાસા પહેલા રિપેરિંગની કામગીરી માટે આજે પુરવઠો બંધ કરવામાં આવશે. નવસારી જિલ્લાના ધરમપુર ખાતે યોજાયેલી ઓપન ખોખો સ્પર્ધામાં વાંસદા તાલુકાની ટીમ રનરઅપ વિજેતા થઈ છે. ધરમપુર SMC હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 14 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વાંસદા તાલુકાની ટીમ વિજેતા બની છે. ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પહેલા જ દિવસે 91.93% લક્ષ્યાંક હાંસલ થયો. પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવીને 0-5 વર્ષની વયજૂથના બાળકોને પોલિયો રસીકરણ કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગઈકાલે 7,072 કરોડના રોકાણ કરારો થયા. મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા. જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી.
1: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
2: કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
3: જી,
2: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
3: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
2: પણ એ કેવી રીતે થશે?
3: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
2: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
3: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
2: બસ
3: બસ
2: સમજી ગયો.
3: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
1: હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.
5: લીજીએ સુનિયે થપ્પડ ફિલ્મ કા ગાના શર્વી યાદવ ને ગાયા એસે.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 સુરત FM. સ્ટુડિયોની ક્લોકમાં સમય થયો છે બરાબર સવારના 10 વાગ્યાનો, એટલે કે આપના ચાહિતા અને માનીતા ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગનો. અને તે આજે તમારા માટે લઈને આવી રહ્યા છે ખ્યાતિ પટેલ. સો સ્ટે ટ્યુન 101.1 સુરત FM.

0: હેલો, સુરત એફએમ.
1: હા જી, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
0: મોર્નિંગ, પ્રકાશન પંજવાણી.
1: બતાઈએ, કહાં સે બાત કર રહે હો આપ પ્રકાશજી?
0: મેં એલપી સોની રોડ જગાતાંગા.
1: ક્યા ચલ રહા હે લાઈફ મેં?
0: લાઈફ મેં બહોત બઢિયા. દિન મેં સુબહ સુબહ બચ્ચો કો સ્કૂલ છોડના પોતા પોટી કો, ફિર ઉનકો ઘર છોડ કે આના, ફિર શામ તક દુકાન પે એક કો લેકે આતા હું, શોપ પે લે આતા હું, ફિર દૂસરે કો લેને જાતા હું, તો દોનો કો ઘર છોડ કે આતા હું.
1: પૂરા દિન ઇનકે સાથ નિકલ જાતા હોગા ક્યું આપકા?
0: રાત કો જાય તો ખાના ખા કે બહાર રાઉન્ડ પે, ફિર શોપ પે.
1: ઓહો, દાદા કે સાથ ચલના હી હૈ ક્યું ઉનકો? તો ફિર વો જીત કરતે કે નહીં કભી કે યહાં પે આઈસક્રીમ દિલા દો યા એસા વૈસા?
0: વો તો રણ પાવતા બોલો આઈસક્રીમ દાદા, આઈસક્રીમ તો નહીં દાદા, ગરમી પડેગી તો હમ ભી ખાયેંગે તો વો ભી ખાયેંગે, હમારી સારી દિન કે થકાવટ ઉતર જાતી હૈ, ઉનકો ઘુમાતા હૈ, એક મહિના ચલે જાતા હૈ તો ઘર ખાલી ખાલી દિખતા હૈ.
1: વો પર બચ્ચે રહેતે ના તો ઘર મેં ચહલ પહલ રહેતી હૈ,
0: ચહલ રહેતી હૈ, ઘર ભરા ભરા રહેતા હૈ.
1: હા જી, હા જી, આપકા બચપન યાદ આતા હોગા ના ઉનકો દેખ કે?
0: બહોત બહોત બચપન. બચપન મેં પાંચ સાલ કરતા જબ શોપ પે જતા હતા, મારી ખુદ કી દુકાન થી, પિતાજી થે, ભાઈ થે, સબ સાથ મેં રહેતે થે. થોડે બડે હુએ તો ફિર ઇધર આગે શાદી વાદી હુઈ તો ઇધર આગે જયપુર સે આયા થા.
1: ઠીક હૈ, બઢિયા હૈ. ઓર બતાઈએ, ગાના કોન સા સુનવા હું આજ આપકો?
0: ગાના દોસ્તી કો પણ સુના દો. બઢિયા, દોસ્તો કો યાદ આતી હૈ, ચાલીસ સાલ પુરાના દોસ્ત હૈ જયપુર મેં.
1: તો બાતે વાતે હોતી હૈ અભી?
0: હા, ફોન પે કભી કભી વાત કરતે હૈ. પહેલી ફર્સ્ટ ટાઈમ હું મિલકે આયા થા ચાલીસ સાલ બાદ. પહેલે ઉનકા નંબર વગેરે નહીં મિલા થા, તો એકસે કોન્ટેક્ટ કરકે ઉનકા નંબર લિયા, અભી ફોન પે બાત હોતી રહેતી હૈ.
1: ચલિયે, અચ્છા.
0: જાના તો કામ હોતા હૈ, બહોત દૂર રહેના તો કામ હોતા હૈ, તો હી જાના પડતા હૈ.
1: પર ઠીક હૈ, કોઈ બાત નહીં, ફોન પે તો બાત હોતી રહેતી હૈ ના. ચલિયે, તો સુનવા દેતી હું આપકે લિયે ઓર આપકે દોસ્ત કે લિયે. યે ગાના સુનતે રહીએ સુરત એફએમ.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हेलो
2: हेलो, सूरत एफएम स्पीकिंग, कौन बोलो छो? तमे
1: अमे सूर्या बेन,
2: केम छो?
1: મજામાં, તમે કેમ છો?
2: બસ એકદમ મજામાં. અને ક્યાંથી બોલો છો તમે?
1: ગોલીવાડાથી, પાટણ બાજુ.
2: બોલો, શું કરો છો હમણાં?
1: બેઠા છીએ.
2: કામ પતી ગયું?
1: હા, હાલ કામ પતી ગયું.
2: તો હવે શું કરવાનું પછી?
1: ખેતી કરીએ મેડમ, મદદ કરીએ.
2: તો પશુ બી હશે ને પાછા?
1: ના, પશુ નહીં રાખતા.
2: બાકી કામ વધી જાય?
1: હા, વધી જાય.
2: પિયર ક્યાં તમારું?
1: અમારું પિયર છે મંડાલી, એ અમારો ખેરાલુ જિલ્લામાં આવી.
2: તે ઘરેથી જવું હોય તો કેટલો સમય થાય?
1: કોઈ નઈ, 2 કલાક થાય. હમણાં જ જતો મેડમ, માતાજી નું ઉત્સવ હતો ને તે જતો.
2: તે રહીને આવ્યા કે નહી?
1: ના, 1 દિવસ રહ્યા હતા, આવતા રહ્યા. ગમે પણ પછી વધી ખાવડા વખો પડે ને પાછું.
2: ભલે જઈએ પણ ચિંતા અહીંયા ઘરની હોય કા?
1: હા, આને બધો ઘેર હોય એટલે વળી કુમ ખવડાવે.
2: ને પછી કેટલા દિવસ લાવીને ખાય એમ થાય આપણને કા?
1: હા.
2: તો કેટલા દીકરા દીકરી છે?
1: 2 દીકરા છે ને 2 દીકરીઓ. એના છે દીકરા ને દીકરીઓ મોટી છે, તે લગ્ન કરી દીધા. સુરત એફએમ ચાલુ થાય એટલે સવાર થી મજા આવે ભણવાની. ફટાફટ કામે થઈ જાય ને વાટ જોઈ રહીએ, ચાંદ ચાલુ થાય, ચાંદ ચાલુ થાય.
2: બરાબર બરાબર. તમારો ફેવરિટ હીરો કોણ?
1: તમારો તો કોણ
2: ફેવરિટ હીરો હશે ને કોઈ ગમતો હોય?
1: અક્ષય કુમાર ના પિક્ચર બહુ ગમે.
2: એટલે અમારો ભાઈ અક્ષય કુમાર જેવા લાગે તો જ પસંદ કર્યા હશે તમે. અક્ષય કુમાર જેવા લાગે છે, સાચું કહો? તમે તો શરમાઈ ગયા. બરાબર બરાબર. ચાલો તો અક્ષય કુમાર નું ગીત સંભળાવી દઉં તમને.
1: સંભળાવી
2: દો. તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત. સાંભળતા જ સુરત એફએમ આવજો.
1: આવજો.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36209
1: 0261-22-36209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ.
4: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
5: હેલો.
6: હેલો, સુરત FM સ્પીકિંગ.
5: હા જી, સુરત FM સ્પીકિંગ, કોણ બોલો?
6: મહુવા તાલુકાના સુરત જિલ્લાના બિલખરી ગામથી અનિલ મહેતા.
5: કેમ છો અનિલભાઈ?
6: બસ એકદમ મજામાં છું. તમે કેમ છો?
5: બસ એકદમ મજામાં. જણાવો, આજે કેમ યાદ કર્યા?
6: તમારો ફોન ઇન કાર્યક્રમ રોજ સાંભળું છું, તો મેં ટ્રાય કરી રહ્યો હતો, ફોન લાગી ગયો, એટલે ખૂબ જ ખુશી થાય છે તમારી જોડે વાત કરીને.
5: તમારી ખુશી તો તમારા અવાજમાં છલકાય છે.
6: ખરેખર એ વાત તો સાચી.
5: આટલા ખુશ ક્યારે થયેલા છેલ્લા?
6: એમ તો અમારે ખુશી તો હોય જ, કારણ કે હું પોતે સંગીતકાર છું, મને સંગીતનો ખૂબ શોખ છે, સાથે સાથે ઓલ્ડ સોંગ, ન્યુ સોંગ અને ગીતો સાંભળવાનો તો ખૂબ જ શોખ છે, એટલે હું તો ખુશ જ હું. અને મારી એક 4 વર્ષની છોકરી છે અને ફેમિલી સાથે પણ અમે ખુશ જ રહીએ છીએ.
5: એટલે અનિલભાઈ નો મૂળ મંત્ર ખુશ રહેવું એવું એમ જીવનમાં.
6: ખરેખર
5: હે ને. અને આપણે હસતા રહીએ તો ઘરનું વાતાવરણ પણ સરસ રહે.
6: હા, મારા ખ્યાલથી તમે ખ્યાતિ પટેલ.
5: હા જી, હા જી. અનિલભાઈ જણાવો, નવા જૂનીમાં શું છે બીજું?
6: બસ નવા જૂનીમાં તો અત્યારે અમે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખેતરમાં ભાત ને ડાંગર બધું ઉગાડવા માટે વાવણી કરી દીધી છે, પણ વરસાદ નથી આવતો. કેનાલના પાણી હોય છે ને, એ પાણીથી અમે તરું ઉગાડી દીધા છે, એટલે ખેતીનું કામ ચાલે છે. અને સાથે સાથે મારું કામ ઇલેક્ટ્રિકનું કામ, કલર કામ, પછી આ સંગીતમાં પણ હું જાઉં છું અને મને બીજા પણ બહુ પ્રવૃત્તિમાં હું જોડાયેલો છું.
5: બરાબર, એટલે તમે તો શું કહેવાય, મલ્ટીટાસ્કિંગ છો.
6: ખરેખર
5: એટલા બધા કામ કરો તો વ્યસ્તતા વધી નથી જતી?
6: થાય જ છે, પણ જેમ જેમ સમય હોય એવી રીતના સમયને એડજસ્ટ કરીને અમે જઈએ.
5: પછી ઘરના લોકો કમ્પ્લેન નથી કરતા ને કે તમે તો?
6: ના ના, મારા ઘરે ઘરનું સંચાલન જ હું પોતે કરું છું. મારી મિસિસ હોસ્પિટલમાં કામ કરે છે નવસારી.
5: કેવું હોય ઘણી વખત એટલી બધી વ્યસ્તતા થઈ જાય કે પરિવાર માટે સમય નહીં અપાય, પણ તમે સારું બેલેન્સ કરો છો તમારી વાતો પરથી મને એવું લાગે છે.
6: હા, બધું જ કરી રહ્યા છું.
5: બોલો તો અનિલભાઈ, આજે ગીત કયું સાંભળવાના?
6: તુમસે અચ્છા કોન હૈ નું આપી દેજો.
5: ઓકે ઓકે, ચાલો તો સાંભળી દઉં તમને તમારી પસંદગીનું ગીત. સાંભળતા જ સુરત FM.

0: પછી
1: નહીં
0: નહીં
1: બધા દિવસ ચાલુ જ હોય છે, સવારના 10:30 થી રાતના 9 વાગ્યા પાછા બધા લાંબે રેવાળા અલગ અલગ દિશામાં.
0: હા, એટલે ટ્રેન પકડવાની કે બધાએ
1: પકડવી જ પડે, સમય સાથે ન આવો તો સમય તમને થઈ જાય.
0: સાચી વાત છે, સમય સાથે ચાલવું પડે. કેટલા વર્ષો થયા મુંબઈમાં તમને?
1: 35 વર્ષ. આવો છો કે નહીં આ બાજુ?
0: મુંબઈ તો 1-2 વખત આવવાનું થયું.
1: અચ્છા.
0: હા, તમે સુરત આવ્યા છો કે નહીં?
1: ના, અમે સુરત, મારા સિસ્ટર છે તો બી નથી આવ્યો એક વાર બી. ઘણી વખત કહું કે આવીશ આવીશ, પછી નથી આવી.
0: આમ તો એવું કહેવાય કે કાશી નું મરણ ને સુરત નું જમણ, તો પછી તમારે સુરત નું જમવા માટે તો એકવાર આવવું જ પડે.
1: સુરત આવવું છે મારે FM જોવા માટે.
0: હા, ચોક્કસ ચોક્કસ આવો સુરત. અને બોલો, ગીત કયું સંભળાવવા છે સુરત FM પર?
1: આપકી કસમ નું ગીત સંભળાવી દઉં ને, જિંદગી કે સફર મેં ગુજર જાતે.
0: ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગી નું આ ગીત. સાંભળતા જો સુરત FM. આવજો
1: આવજો. થેન્ક યુ.

0: સુરત એફએમ સ્પીકિંગ.
1: હા જી, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
0: હિમાંશુભાઈ, બેગમપુરા. હમણાં સવારે ભરી માતા ગયેલા, ભરી માતાથી તાપી માતા ગયા, પછી બોલવામાં બજાર લઈને ઘરે આવ્યા.
1: બરાબર, એટલે આખું બજાર ઉચકતા આવ્યા કે?
0: આખું બજાર નીકળી, એટલે બજાર લઈને આવ્યા. એટલે અમે શું કહીએ કે બજારમાં ગરબી લાવે તો અમે કેરે લઈને આવ્યા.
1: અઠવાડિયામાં એકવાર જવાનું તો ખબર નહીં, આખું બજાર હો ઘરે આવી જાય.
0: આવી જાય, બજાર બી આવી જાય. મેડમ ઓનલાઈન બી ચાલે ને બધું શોપિંગ? તમે કારખાનામાં બેઠા બેઠા જે જરૂરી વસ્તુ હોય, સસ્તું હોય તો ઓનલાઈન મંગાવી. દાળ કોઠો લેવાનો આવે ને અમુક ફેરી, એ અમારે દુકાનેથી જ લાવી. અત્યારે અમારા જેટલા બી છે ને અમુક, એ અહીંયા ઝાપા બજાર નું દુકાન છે, ત્યાં બહુ ભીડ લાગે દાળ કોઠો.
1: બરાબર, તો તમારા કીધું કે કારખાનાથી નજીક છે તો તમને હવે ઘરેથી લિસ્ટ મળી જતું હોય ને કે આટલું લેતા આવજો એમ.
0: ફોન છે ને એટલે જે બી હોય તો મેડમ કહી દે, એટલે અમે લોકો તારીખ ચાલુ માં કરી આવે ને અમે લોકો પછી લઈ લઈએ. અને બીજું વારે વારે છે ને દુકાન પર નાકાવીએ જવાનો કંટાળો આવે, કોઈ ના ચાલવાનો કંટાળો આવે, જરા ક્યાંક બધા ને ગાડી જોઈએ.
1: પણ હિમાંશુભાઈ, એમ તો ચાલવું એ સ્વાસ્થ્ય માટે સારું કહેવાય.
0: હા મેં બી જાણું મેડમ, ચાલુ શોર્ટ માટે સારું છે. જમીન તમે 1-2 કિલોમીટર ચાલો ને એનું ઘણું સારું છે. તારે જેટલું બી ચાલવું એટલું સારું એમ. પણ બીજી વાત કે અમુક લોકો ને બી કહેવા માંગુ છું, ભલે ઘરમાં ગાડી હોય પણ એક સાયકલ બી રાખવાની, નાના નાના કામ સાયકલ પર કરવાના.
1: હા એ તો છે.

0: અને એ બને જો પેટ્રોલ બચે, પર્યાવરણનું પણ રક્ષણ થાય, અને ત્રીજું આપણને એક્સરસાઇઝ કરવાનો સ્પેશિયલ ટાઈમ નહીં મળે, તો આવી રીતના આપણે કોઈ કામ કરીએ ને તો એક્સરસાઇઝ પણ થઈ જાય આપણી. આપણે તો એટલું જ કહી શકીએ ને ભાઈ, આ તો અમારી અરજી, પાછી તમારી મરજી. હાજી હાજી, બોલો તો આજે સુરત FM પર કયું ગીત સાંભળવાની તમારી ઈચ્છા
1: છે?
0: ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત. સાંભળતા જ સુરત FM આવજો.
1: આવજો મેડમ.

0: હા, સુરત એફએમ.
1: હા જી, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
0: બનાસકાંઠા રાજકોટ હિંમતભાઈ બોલો. ખેતી કામ કરીએ, ખેતીમાં વરસાદ ખેંચ કરે છે, હમણે કેનાલ નું પાણી બંધ છે, અત્યારે ચાલુ કર્યું છે, હવે આવે તાર ની વાત તારે ખેંચાય એમાં અઘરું થાય ખેતીમાં.
1: હા, તો આશા રાખીએ હવે જલ્દી જલ્દી વરસાદ આવે.
0: દોસ્તાર છે વર્ષિંગભાઈ,
1: તે ક્યાં રહે છે તમારા ઘર પાસે?
0: હા, એ તો રહે છે સુરત.
1: તો તમે સુરત આવ્યા છો કે નહીં ક્યારેક?
0: હા, સુરત પેલા સુરત જ રહેતો, પણ બે વર્ષથી ઘરે હું સુરત ડાયમંડ માં હતો, હવે ખેતી ચાલુ કરી.
1: કઈ વાંધો નહીં, અગવડ સગવડે જે અનુકૂળતા આવે તે કરી શકાય કામ, બરાબર. પવન નો અવાજ છે કે તમે ગાડી
0: ચલાવો?
1: હા, તો બોલો પછી ગીત કયું સંભળાવવા છે તમને સુરત એફએમ પર?
0: ગમે કોઈ બી હિન્દી હાલ ગમે સંભળાઈ દો ને, તમારી પસંદગી. પેલો ફોન લાગ્યો તમારી પસંદગી નો.
1: હાજી હાજી, ચાલો તો સંભળાવી દઉં તમને આ ગીત સાંભળતા સુરત એફએમ.

0: ફ્રેન્ડ્સ, આજના ફોનિંગ કાર્યક્રમ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આપે જે ગીતોની મજા માણી તેની સોંગ ડિટેલ આ મુજબ છે. સૌથી પહેલું ગીત હતું કિશોર કુમારના અવાજમાં યારાના ફિલ્મથી. અંજાનના શબ્દોને સંગીતથી સજાવ્યા હતા રાજેશ રોશને. ત્યાર પછીનું ગીત આપે સાંભળ્યું ઝુબિન નોટિયાલ અને પલક મુછલના અવાજમાં કાબિલ ફિલ્મથી. સંગીત હતું રાજેશ રોશનનું, ગીત લખ્યું નાસિર ફરાઝે. ત્યાર પછીનું ગીત હતું સિંગ ઇઝ કિંગ મૂવીથી. ગાયક કલાકારો રાહત ફતેહ અલી ખાન અને શ્રેયા ઘોષાલ, સંગીતકાર પ્રીતમ, ગીતકાર મયુર પુરી. ત્યારબાદ આપે સાંભળ્યું કુમાર સાનુના અવાજમાં તુમસે અચ્છા કોન હૈ ફિલ્મનું ગીત. સમીરના શબ્દો સાથે હતું નદીમ શ્રવણનું સંગીત. ત્યાર પછીનું ગીત હતું આપકી કસમ ફિલ્મથી, સ્વર કિશોર કુમાર, સંગીતકાર રાહુલ દેવ બર્મન, ગીતકાર આનંદ બક્ષી. ત્યારબાદ આપે સાંભળ્યું ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના અવાજમાં મોહરા ફિલ્મનું ગીત. આનંદ બક્ષીના શબ્દોને સાથ મળ્યો હતો બીજુ શાહના સંગીતનો. અને સૌથી છેલ્લું ગીત આપે સાંભળ્યું ઉસ્તાદ રાશિદ ખાનના અવાજમાં જબ વી મેટ ફિલ્મથી. ગીત લખ્યું ઇરશાદ કામિલે, સંગીત હતું સંદેશ સાંડિલ્યનું. તો સાંભળતા રહેજો 101.1 સુરત એફએમ, ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
1: ખ્યાતિ પટેલ દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે.
2: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
3: Fantastic fun for family.
4: 101.1 megahertz. Surat FM.
1: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 સુરત એફએમ. બુંદો ને છોકર જો રંગત દી હૈ, ફૂલો કી મુસ્કાન મેં જિંદગી સી હૈ. બુંદો ને છૂકર જો રંગત દી હૈ, ફૂલો કી મુસ્કાન મેં જિંદગી સી હૈ. હર ગમ કે બાદ આતા હૈ સવેરા, હર ગમ કે બાદ આતા હૈ સવેરા. બારિશ કે બાદ હી તો આજ સબ કે ખિલતા હૈ ચહેરા. અને આજ વાત સાથે હું વિરલ સ્વાગત કરું છું આપ સૌનું કાર્યક્રમ સુરતી સિઝલરમાં. માહિતી અને મનોરંજનનો આ કાર્યક્રમ સુરતી સિઝલર. અને આજ સરસ મજાના મોસમમાં એક વાત કે ભીગે ભીગે મોસમ મેં આપ સભી પર ખુશીઓ કી બારિશ બરસતી રહે. અને હવે શરૂ કરીએ સંગીતની સફર આ ગીતની સાથે.

0: દોનો ફિલ્મના આ ટાઇટલ સોંગને આપે માણ્યું અરમાન મલિકના સ્વરમાં. મ્યુઝિક હતું શંકર એહસાન લોયનું અને લિરિક્સ ઇરશાદ કામિલના.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: Fantastic fun for family.
3: 101.5 MHz.
0: મિત્રો, આજે 30 જૂન, જેઠ વદ એકમ, એટલે કે ગઈકાલે 29 જૂન, જેઠ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રીનું વ્રત ઉજવાયું. આ દિવસ પરિણીત મહિલાઓ માટે ખાસ, કે જેઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે વડના વૃક્ષની પૂજા પણ ગઈકાલે કરી હશે અને હવે આજે એ વ્રતના પારણા પણ થઈ જ ગયા હશે. પરંતુ એ પારણા તો થયા, પણ એની સાથે સાથે આ મનમોજીલા મેઘરાજાએ આપણને બધાને જાણે કે ગરમીના પારણા કરાવ્યા હોય એવું લાગે છે. હા, આ વખતે અડધો એક કલાક પડીને જતો નથી રહ્યો, પરંતુ ગઈકાલ રાતથી જે એને શરૂઆત કરી છે અત્યારે પણ ચાલુ જ છે. અને આ વખતે જે રીતે આપણે ગરમીથી હેરાન પરેશાન થયા છે, એટલે કદાચ કોઈક એવું કહેવા પણ તૈયાર નથી કે ભાઈ હવે તું જા, કારણ કે ખબર છે કે જો ગયો તો ફરી પાછો ક્યારે આવે એ તો પછી એ જ જાણે. એના કરતાં હવે જ્યારે વરસે છે ત્યારે બસ વરસતો જા, કારણ કે આ વખતે તો તું જે આ વખતે અમને રાહ જોવડાવીને આવ્યો છે અને વરસી રહ્યો છે એ તો ખરેખર આ વખતે ખૂબ ગમે છે. એટલે બસ ફિલહાલ તો તું વરસતો જ રહે.

શ્રેયા ઘોષાલ અને નક્સ અઝીઝના ડ્યુએટ વોઇસમાં આપે માણ્યું ભારત ફિલ્મનું આ ગીત, જેમાં મ્યુઝિક હતું વિશાલ શેખરનું એન્ડ લિરિક્સ અગેઇન ઇરશાદ કામિલ.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखों पर, करिए गुजरा हुआ जमानानी सुरीली सफर।
1: सोमवार थी शुक्रवार
0: सांजे 6 कलाके
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
0: Fantastic fun for family.
4: 101.1 MHz Surat FM.
5: આજે 30મી જૂન અને 30મી જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2017થી તેની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી। એવું કહેવાય છે કે 30 જૂન 1908 રોજ રશિયાના તુંગુસ્કા વિસ્તારમાં વિશાળ વિસ્ફોટ થયો હતો, અને જેને એસ્ટરોઇડ અથવા આકાશી પિંડના અથડામણ સાથે જોડવામાં આવે છે। આ ઘટનાએ હજારો ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલોને નષ્ટ કરી દીધા હતા। હા, હજારો ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલોને નષ્ટ કરી દીધા હતા, અને આ જંગલો નષ્ટ થયા એટલે એમાં કેટલાય વૃક્ષો, અને એ વૃક્ષોની સાથે ત્યાં વસવાટ કરતા એ એનિમલ્સ, બર્ડ્સ, આ બધાનો જ જાણે કે એક વિનાશ થયો। અને આ દિવસનો મુખ્ય હેતુ પૃથ્વી પર એસ્ટરોઇડના સંભવિત જોખમો અંગે લોકોને જાગૃત કરવાનો છે। હા, કારણ કે આ તો આકાશી ઘટના કહેવાય ને, એટલે એની જાણકારી લોકોને ન હોય તો એના વિશે લોકોને જાગૃત કરી શકાય।

0: આપે માણ્યું સંદીપ ઓર પિંકી ફરાર ફિલ્મનું ગીત, જેમાં પોતાની જ ગીત રચનાને સ્વર અને સંગીતથી સજાવી હતી અન્નુ મલિકે.
1: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
2: હા, સુરત એફએમ.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
3: સુરત એફએમ.
1: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
3: સુરત એફએમ.
0: ઇન્ટરનેશનલ એસ્ટરોઇડ ડે, એ વાત તો બરાબર, અને એમાં એ પણ બરાબર કે આ આકાશી પિંડ આ લઘુ ગ્રહો દ્વારા થતા જોખમો અંગે લોકોને જાગૃત કરવા. પણ આપણે જેની લગભગ આ છેલ્લો જૂન મહિનો શરૂ થયો ત્યારથી રાહ જોઈ રહ્યા હતા એવો આ વરસાદ, એ પણ આકાશમાંથી જ વરસે છે. હવે આ વખતે એમાં ઉપર શું તકલીફ થઈ, શું પ્રોબ્લેમ આવ્યો, એ તો આપણને કંઈ ખબર જ નથી. કંઈક ટેકનિકલ ફોલ્ટ હતો કે શું હતું એ તો ખબર જ નથી પડતી. કે ભાઈ, ત્યાં વાદળો જ નહોતા, વાદળો હતા તો વરસાદ કેમ નહોતો? કે ભાઈ, પછી કદાચ પેલો જે આ વરસાદ વરસે અને પાણી પડે એ પાણીનો સ્ટોક જ નહોતો? એક્ઝેક્ટલી હતું શું? જે હશે તે. પણ ફિલહાલ તો વરસાદ વરસી રહ્યો છે, મોસમમાં જે ઠંડક આવી છે, જે પરિવર્તન આવ્યું છે, બસ જરૂર છે એનો આનંદ લેવાની.

0: અલકા યાજ્ઞિક અને શંકર મહાદેવનના સ્વરમાં આપે માણ્યું ઘાતક ફિલ્મનું આ ગીત, જેમાં મ્યુઝિક હતું અન્નુ મલિકનું અને ગીત રચના રાહત ઇન્દોરીની.
1: कीजिए सूरत एफएम के साथ अपनी दिल की बात.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209।
1: ओ मेरे दिल का टेलीफोन है बजता रिंग रिंग रारा रिंग। ओ मेरे दिल का टेलीफोन है बजता रिंग रिंग रारा रिंग।
0: सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
2: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
3: विकसित भारत 2047 ना संकल्प साथे गुजरात शिक्षण मा गुणवत्ता नी नवी दिशा तरफ आगळ वधी रह्यु छे। निपुण गुजरात अभियान नवा राज्य अभ्यासक्रम अने स्कूल क्वालिटी असेसमेंट एंड अश्योरेंस फ्रेमवर्क SQAAF द्वारा शालाओं मा गुणवत्ता युक्त शिक्षण ने वधु सशक्त बनाववामां आवी रह्यु छे। गुणोत्सव शिक्षण मा श्रेष्ठता नी नवी ओळख बनी रह्यु छे। विकसित गुजरात ना पाया मजबूत बनावतो गुणवत्ता सभर शिक्षण, गुणवत्ता युक्त शिक्षण, उज्ज्वल भविष्य। शिक्षण विभाग, गुजरात सरकार।
0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં।
4: आप सूरत में हो या सूरत से दूर,
5: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
4: कभी नहीं रहेंगे आपसे दूर।
5: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
4: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
6: फरी एक बार स्वागत है आप सौनु सुरती सिजदर में। આજે 30મી જૂન અને સાથે સાથે છે વર્લ્ડ સોશિયલ મીડિયા ડે। ઓહ, જાણે કે સોશિયલ મીડિયાનું નામ પડે અને આપણને આનંદ થાય, કારણ કે આજનું આપણું આ જીવન લગભગ કદાચ કહીએ તો પૂરેપૂરું ડિપેન્ડ સોશિયલ મીડિયા, કારણ કે આપણો મોટા ભાગનો સમય આ સોશિયલ મીડિયામાં તો જાય છે। કારણ રીલ્સ હોય, વિડીયો હોય, ઇન્ફોર્મેશન હોય કે કંઈ બી હોય, બસ એ સોશિયલ મીડિયા જોડે જ આપણે એટેચ્ડ રહીએ છીએ। પછી મિત્રો પણ હોય અને એમની સાથે ગપસપ હોય, આ પણ આપણે સોશિયલ મીડિયાથી જ એમની સાથે ટચમાં રહીએ છીએ। આ રીતે આજે વર્લ્ડ સોશિયલ મીડિયા ડે તો છે જ, પણ સાથે સાથે આ સોશિયલ મીડિયા કે જેની જોડે આપણે આટલા બધા જોડાઈ ગયા છીએ, કારણ કે કેટલી બધી માહિતીઓ અને એ પણ રસપ્રદ તરીકે એટ્રેક્ટિવ મોડમાં જો આપણને મળતી હોય તો એ પણ કદાચ આ સોશિયલ મીડિયાને જ આભારી છે। અને એટલે જ કદાચ આપણે આજે આટલા બધા એની જોડે એટેચ્ડ થઈ ગયા છીએ।

0: જુદાઈ ફિલ્મના આ ગીતને આપે માણ્યું અલકા યાજ્ઞિક અને અભિજીતના ડ્યુએટ વોઇસમાં. સંગીતકાર નદીમ શ્રવણ અને ગીતકાર સમીર.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ,
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
5: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
4: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
6: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
7: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
8: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
0: હા મિત્રો, વાત કરી રહ્યા હતા વર્લ્ડ સોશિયલ મીડિયા ડેની. તો એક રીતે જોવા જઈએ તો આપણી જિંદગીને કદાચ સરળ ચોક્કસ આ સોશિયલ મીડિયાએ બનાવી જ છે, એમાં તો કોઈ જ શંકા નથી. પરંતુ સાથે સાથે જ્યારે કોઈક વસ્તુનો કે એવી કોઈ એનો જ્યારે વધુ પડતો ઉપયોગ થાય ત્યારે એ કદાચ આપણને હાનિકારક પણ નીવડે છે. એક અહેવાલમાં એવું જાણવામાં આવ્યું કે આ યુવા વયના યંગસ્ટરને આ સોશિયલ મીડિયા વધારે પ્રભાવિત કરે છે, અને લગભગ 2010ની આસપાસથી જ આ યુવાનોના સ્વાસ્થ્યમાં હેલ્થમાં ઘટાડો પણ જોવામાં આવ્યો છે. એટલે આ એ જ સમય છે કે જેમાં આ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ધીરે ધીરે ઝડપથી વધ્યો છે, અને સાથે સાથે આજે સતત વિડીયો અને ફોટાઓ જે સ્ક્રોલ કરવામાં આવે છે એ સ્ક્રોલની સાથે સાથે મન પણ એટલું જ ફાસ્ટ ઉપર નીચે થાય છે, અને એના કારણે માઇન્ડ જે ફોકસ રહેવું જોઈએ એ ફોકસ રહેતું નથી. પહેલાં અને અત્યારે પણ એવું કહેવાય કે જ્યારે કોઈક સક્સેસ જોઈતી હોય તો તમારું માઇન્ડ ફોકસ્ડ હોવું જોઈએ, એક જગ્યાએ કેન્દ્રિત ધ્યાન થવું જોઈએ, અને જો એ જ ન થતું હોય તો પછી આગળ એ મનના કારણે પણ કેટલી તકલીફ ઊભી થઈ શકે છે તે તો આપણે આજના સમયમાં બહુ સારી રીતે જાણીએ છીએ, અને કદાચ આ વસ્તુ પણ આપણને જાણવા સોશિયલ મીડિયાથી જ મળે છે. અને એટલે જ જ્યારે સોશિયલ મીડિયાથી જ આપણને સોશિયલ મીડિયાનો વધારાના ઉપયોગથી જે તકલીફો ઊભી થાય છે, જે મુશ્કેલીઓ ઊભી થાય છે, એની જો જાણ થાય છે તો ચોક્કસ આપણે એનો ઉપયોગ ખૂબ યોગ્ય રીતે કરવો જોઈએ. અને જ્યારથી આ સોશિયલ મીડિયા

એની ઉજવણીની શરૂઆત થઈ ત્યારબાદ હવે એની જોડે એક મેસેજ પણ અપાય છે કે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ યોગ્ય રીતે અને જેટલો જરૂર હોય એટલો જ કરવો જોઈએ.

0: દીવાના ફિલ્મના આ ગીતને આપે માણ્યું કુમાર સાનુના સ્વરમાં. મ્યુઝિક નદીમ શ્રવણનું અને લિરિક્સ સમીરના.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: Fantastic fun for family.
0: 101.5 MHz. અને ફ્રેન્ડ્સ, આ સુરતી સિઝલરમાં આ પ્લેલિસ્ટમાં હવે જે ગીત આવી રહ્યું છે એ ગીતને પ્લે કરતા પહેલા અત્યારે જે સરસ મજાની મોસમ જામી છે એને રિલેટેડ જ કોઈકે બનાવેલી આ પંક્તિઓ તમારી જોડે શેર કરું છું કે હું મસ્ત મજાની મોસમ નક્કી કર, તારે માણવી છે કે સ્મૃતિ બનાવી વાગોળવી છે, લાગણીઓને જીવંત રાખવી છે કે પછી મૃત બનાવી ફંગોળવી છે, જો હા તો વગાડ મીઠા મધુરા ગીતો, મૂક બધું પડતું ને આવ દોડતો, માદક અદા છે બની જા મોજીલો, હું પ્રકૃતિને મોસમ તારી, કર રજૂઆત ને બની જા હઠીલો, કારણના શોધ જીવવા માટે કર ગર્જના ને બની જા મેહુલો. અને બસ આ હવે આવી રહ્યું છે આ સરસ મજાનું ગીત સર ફિલ્મથી કુમાર સાનુના સ્વરમાં. મ્યુઝિક છે અન્નુ મલિકનું અને લિરિક્સ કતિલ સફાઈના.

અને આ ગીત સાથે સુરતી સિઝલર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. અને બસ હવે થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર. સો સ્ટે ટ્યુન 101.1 સુરત FM.

0: मुकेश और कंचन के गायज गीत के साथ ही अब आज का यादों की महफिल कार्यक्रम समाप्त होता है।
1: મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
4: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: મહિલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની 2 દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગરમ ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ આવતીકાલે અનંતપુરમુ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ ભારપૂર્વક જણાવ્યું. હરિયાણાના હિસારમાં ખેત બચાવો અભિયાનના સમાપન સમારોહમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સરકાર એક મોબાઇલ એપ્લિકેશન વિકસાવવા પર કામ કરી રહી છે, જે માટી અને જમીનને જરૂરી ખાતરની માત્રા અંગે માહિતી આપશે. તેમણે ખેડૂતોને જમીનના સ્વાસ્થ્યને જાળવવા માટે સંતુલિત રીતે ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવા કહ્યું હતું.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है, तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: શ્રી ચૌહાણે કહ્યું કે સરકાર અલનીનો અસરના કારણે ઓછા વરસાદની અસરને નિયંત્રિત કરવાના રસ્તાઓ શોધી રહી છે. એથેન્સમાં મુખ્ય મથક ધરાવતી યુરો બેંકે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ પહેલ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ સાથે બેંકના વ્યૂહાત્મક સહયોગનો એક ભાગ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે યુરો બેંક ખાતે સેવાઓનો આરંભ ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે યુપીઆઈ હવે ગ્રીસમાં લાઈવ હોવાથી પાત્ર ગ્રાહકો તાત્કાલિક, સુરક્ષિત અને એકીકૃત રીતે નાણાં ટ્રાન્સફર કરી શકે છે. વ્યવહાર ખર્ચ પરંપરાગત ટ્રાન્સફર ખર્ચના એક અંશ સુધી ઘટી જાય છે. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને વધુ ઝડપી બનાવી છે, જે અંતર્ગત અસરગ્રસ્ત લોકોને તબીબી સહાય, કટોકટી રાહત સામગ્રી અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વેનેઝુએલામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ભારતીય સેના દ્વારા સ્થાપિત અસ્થાયી ક્ષેત્ર હોસ્પિટલમાં ભૂકંપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતીય સેના અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેના તેની શક્તિ કોઈ એક વ્યક્તિથી નહીં, પરંતુ તેના સૈનિકો, કમાન્ડરો, નિવૃત્ત સૈનિકો, તેમના પરિવારો અને દેશના નાગરિકોના અતૂટ વિશ્વાસથી મેળવે છે. જનરલ દ્વિવેદીએ આજે નવી દિલ્હીમાં આર્મી ચીફ પદ પરથી નિવૃત્ત થતાં આમ જણાવ્યું હતું. 4 દાયકાથી વધુ સમયથી ભારતીય સેનામાં સેવા આપવી તે એક મહાન સૌભાગ્ય હોવા પર તેમણે ભાર મૂક્યો હતો.
2: 4 દશક से अधिक समय भारतीय सेना में सेवारत रहना मेरे जीवन का सबसे बड़ा सौभाग्य रहा है. भारतीय सेना किसी एक व्यक्ति विशेष से नहीं, बल्कि अपने सैनिकों, कमांडरों, पूर्व सैनिकों, परिवारजनों और देशवासियों के अटूट विश्वास से शक्ति प्राप्त करती. सर्वप्रथम मैं भारतीय सेना के हर सैनिक शामिल वीर गति प्राप्त बलिदानियों को नमन करता हूँ.
0: તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ છેલ્લા 2 વર્ષમાં દરેક મોરચે સતત તૈયારી, સંતુલન અને સતર્કતા જાળવી રાખી છે. નવા આર્મી ચીફ જનરલ ધીરજ શેઠને જવાબદારી સોંપતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનરલ શેઠના નેતૃત્વ હેઠળ ભારતીય સેના તેની ભવ્ય પરંપરાઓ, વ્યાવસાયીકરણ અને દ્રઢ નિશ્ચયને જાળવી રાખીને વધુ ઊંચાઈઓ હાંસલ કરશે. તેમના વિદાય સમારંભના ભાગરૂપે આર્મી ચીફ દ્વિવેદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય કોસ્ટગાર્ડના જહાજ સચેતે મેંગલુરુના દરિયાકાંઠે દરિયાઈ શોધ અને બચાવ કામગીરીમાં ભારતીય માછીમારી બોટના 6 માછીમારોને બચાવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ICGએ જણાવ્યું કે ગઈકાલે તોફાની દરિયામાં IFB મંજુ માથાન બોટ ફસાઈ હતી, ત્યારબાદ

તમામ બચી ગયેલા લોકોને રિમોટ સંચાલિત લાઇફ બોટનો ઉપયોગ કરીને બચાવવામાં આવ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ પર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિશ્વભરની લોકશાહી સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી બિરલાએ કહ્યું કે સંસદ એ લોકોની આકાંક્ષાઓ, અધિકારો અને વિશ્વાસની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે, જ્યાં વિચારોનું મંથન થાય છે, નીતિઓ ઘડવામાં આવે છે અને રાષ્ટ્રના ભવિષ્યની દિશા નક્કી થાય છે. તેમણે ઉમેર્યું કે એક મજબૂત, સ્વતંત્ર અને જવાબદાર સંસદ જ લોકશાહીની સાચી શક્તિ અને નાગરિકોના અધિકારોના સૌથી મોટા રક્ષક તરીકે સેવા આપે છે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે શીખ ધર્મના છઠ્ઠા ગુરુ ગુરુ હરગોવિંદ સાહેબજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે ધર્મ, સંસ્કૃતિ અને માનવીય મૂલ્યોના રક્ષણ માટે સંત સૈનિક પરંપરાનો પાયો નાખવા બદલ ગુરુ હરગોવિંદ સાહેબજીની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ગુરુ હરગોવિંદ સાહેબજીના ઉપદેશો લોકોને શ્રદ્ધાનું રક્ષણ કરવા, પીડિતોની સેવા કરવા, માતૃભૂમિનું રક્ષણ કરવા અને સત્યના માર્ગ પર અડગ રહેવા માટે પ્રેરણા આપતા રહેશે. આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ફ્લેટ નોટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. આઈટી, મેટલ અને પીએસયુ બેંકમાં નરમાશ જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેમિકલ્સ ક્ષેત્રોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. પાકિસ્તાની લશ્કરે અફઘાનિસ્તાનના પક્તિયા, પક્તિકા અને કુનાર પ્રાંતોમાં કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી છે. 28 જૂનની રાત્રે થયેલા હવાઈ હુમલામાં 36 નાગરિકોના મોત, 163 જેટલા ઇજાગ્રસ્ત અને 3 રહેણાંક મકાનોનો સંપૂર્ણ નાશ થયા બાદ આ ટિપ્પણી આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે તાત્કાલિક આ દુશ્મનાવટનો અંત લાવવા હાકલ કરી અને તમામ પક્ષોને નાગરિકોનું રક્ષણ કરવા અપીલ કરી. યુરોપિયન યુનિયને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને સંયમ રાખવાની હાકલ કરી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસના ચાર્જ ડી અફેર્સ સામે હવાઈ હુમલા અંગે પોતાનો મજબૂત અને સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો. અમેરિકા અને ઇરાનના વિરોધાભાસી નિવેદનોના પગલે દોહામાં આગામી તબક્કાની ઇરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોના રાજદ્વારી પ્રયાસોમાં અવરોધ ઉભો થયો છે. ટ્રમ્પે દોહામાં નવેસરથી વાટાઘાટોના સંકેત આપ્યા બાદ અનિશ્ચિતતા વધી છે. જો કે તહેરાને આ દાવાને નિશ્ચિતપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે હાલમાં અમેરિકા સાથે કોઈ વાટાઘાટોનું આયોજન નથી. ઇરાની અધિકારીઓનું કહેવું છે કે તેમનું તાત્કાલિક ધ્યાન 14 મુદ્દાના સમજૂતી કરારને અમલમાં મૂકવા પર છે. ફિફા વર્લ્ડ કપમાં જર્મનીનો પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 પરાજય થતાં તે અંતિમ 32માંથી બહાર થયું, જ્યારે આ જીત સાથે પેરાગ્વે વર્લ્ડ કપના રાઉન્ડ 16માં આગળ વધ્યું છે. જોસ કેનાલે પ્રથમ સડન ડેથ પેનલ્ટી કિક પર ગોલ કર્યો, જ્યારે મોરોક્કોએ રાઉન્ડ ઓફ 32 મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડને 3-2 પરાજય આપ્યો. અગાઉ જાપાન પર 2-1 વિજય મેળવ્યા બાદ બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશના 2 દિવસના પ્રવાસે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને ઝડપી બનાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: ઉદ્યોગ પર વધુ ભાર મૂકવાનો સમય આવી ગયો છે. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડતા તેમણે આગામી વર્ષોમાં રાજ્ય આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ નિકાસના પાવર હાઉસ તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા IITEના નવા ભવન અને છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું. અંદાજે 127 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ ભવનમાં શૈક્ષણિક ઇમારત, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા તથા પરિસંવાદ કક્ષ તેમજ સ્ટેટ ઓફ આર્ટ લાયબ્રેરી અને સંગ્રહાલય જેવી સુવિધાઓ હશે. સાથે જ વિવિધ રમત માટે મેદાન, આધુનિક સુવિધાઓ સાથેની 600થી વધુ ભાઈઓ તથા બહેનોને સમાવી શકાય તેવા છાત્રાલયનું બાંધકામ હાથ ધરાશે. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું કે IITE જેવી સંસ્થાઓ થકી ભારત રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપીને વૈશ્વિક કક્ષાએ મહત્વની ભૂમિકા ભજવશે.
1: ભારત પાસે માત્ર શિક્ષકો નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપતી એક એવી વિશિષ્ટ યુનિવર્સિટી હોવી જોઈએ. આજે તે સ્વપ્નને વધુ ઊંચાઈએ લઈ જવાની દિશામાં આપણે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ.
0: રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવી 6 શાળાને મંજૂરી અપાઈ છે, જે અંતર્ગત જિલ્લાના શૈક્ષણિક વિકાસને વેગ આપવા ઉના તાલુકામાં પસવાડા, માણેકપુર, કાળાપાણ, ખત્રીવાડા, એલમપુર અને વાંસોજ એમ નવી કુલ 6 સંયુક્ત શાળા તૈયાર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી શાળાઓની મંજૂરીપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી MP બોરિયાને એનાયત કરાયા હતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. નવસારી જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતાં ગરમીમાં રાહત મળી છે. નવસારીના અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે નવસારી, જલાલપોર અને ગણદેવીમાં સારો વરસાદ થયો છે, જ્યારે ચીખલી, વાંસદા અને ખેરગામમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ થયો હતો. દરમિયાન હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. તાપીમાં પણ સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદ વચ્ચે જર્જરિત મકાનની ગેલેરી તૂટી ગયાના અહેવાલ છે. મહેસાણાના બહુચરાજી તાલુકા પંચાયત કચેરીએ આવતીકાલથી લોક ફરિયાદ નિવારણ શિબિર શરૂ કરાશે. લોકોને સરકારી કામો, અરજીઓ અને વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે હવે જિલ્લા કે તાલુકા મથકે નહીં જવું પડે. દર મહિનાની 1-10 તારીખ દરમિયાન દરેક તાલુકા પંચાયત કચેરી ખાતે તબક્કાવાર શિબિર યોજાશે, જેમાં પડતર પ્રશ્નો અને વિવિધ વહીવટી સેવાઓનો સ્થળ પર જ ઝડપી ઉકેલ લાવવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: ઓલા ચીમનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
3: હા, સુરત એફએમ.
2: કોણ બોલો?
3: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
2: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
3: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
2: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
4: સુરત એફએમ.
2: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140. અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.

0: મિત્રો, આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન બંને યશ ચોપરાના હતા. રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, રાખી અને પ્રેમ ચોપરા આ ફિલ્મના મુખ્ય કલાકારો હતા. ખૂબ જ સુંદર, રોમાંચક, સસ્પેન્સ, થ્રિલર એવી આ મૂવીને આજે પણ લોકો એટલી જ યાદ કરે છે. મિત્રો, આજના ગુજરા હોવા જમાના કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ હવાના ગીતો, જેમાં હવે લઈએ એક નાનકડો વિરામ. તો જોડાયેલા રહો, થોડી જ વારમાં ફરી મળીએ.
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
1: હોવ બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત FM તમારા દિલમાં.
1: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
1: 0261 22 36 209,
2: 0261 22 36 209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.
4: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: आप सूरत में हो या सूरत से दूर,
1: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
0: कभी नहीं रहेंगे आपसे दूर।
1: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
0: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
3: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
0: Fantastic fun for family.
2: 101.1 megahertz. Surat FM.
4: Welcome friends. ફરી આપનું સ્વાગત છે આજના ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં। મિત્રો, ઠંડી હવા જ્યારે મનને સ્પર્શે ત્યારે જે આહલાદક આનંદની અનુભૂતિ થાય એ ક્યારેય નથી મળતી। ભીની ભીની સુગંધ કોઈ મને ભીતર સુધી વીંધે, ભીની ભીની સુગંધ કોઈ મને ભીતર સુધી વીંધે, ફૂલોને પતંગિયા કંઈ, ફૂલોને પતંગિયા કંઈ હવાની સોડમ ચીંધે, ફૂલોને પતંગિયા કંઈ હવાની સોડમ ચીંધે। સુંદર સરસ મજાનું ગીત માણીએ ફિલ્મ નવજવાનમાંથી, SD બર્મનનું સંગીત, લતા મંગેશકરનો સ્વર અને શબ્દરચના સાહિરની। મિત્રો, આ ગીતની કમ્પોઝિશન, કાવ્ય રચના કે લતાજીનો સ્વર, ત્રણેયનું મિલન ત્રિવેણી સંગમ જેવું બની ગયું છે। તેથી જ તો આજે પણ આ ગીત એટલું જ લોકપ્રિય છે।

મિત્રો, એક ગરમ ચાનો કપ અને આ ગીત બંનેનો આનંદ સાથે માણી જોજો, પછી કહેજો કે તમને કેવી અનુભૂતિ થઈ. એસડી બર્મન સાહેબની આ ધૂન એટલી મજાની હતી કે આજે પણ કર્ણપ્રિય અને મનભાવન છે. મિત્રો, આપણે સાંભળી રહ્યા હતા હવાના ગીતો, જેમાં હવે જે ગીત માણવાના છીએ એમાં ગીતકાર મજરૂ સુલતાનપુરીએ ઠંડી હવાની સાથે સાથે કાલી ઘટા પણ જ્યારે જોડાઈ જાય ત્યારે મન કેવી અનુભૂતિ કરે છે એના વિશે લખ્યું છે. આ ગીત જેને સંગીતથી નવાજ્યું ઓપી નૈયર સાહેબે, સ્વર ગીતાદત્ત અને સાથીઓનો, ફિલ્મનું નામ છે મિસ્ટર એન્ડ મિસિસ 55. ગુરુદત્ત, મધુબાલા, કુમકુમ, જોની વોકર, લલિતા પવાર, કુકુ અને યાસ્મીન આ ફિલ્મના મુખ્ય કલાકારો હતા. તો ચાલો માણીએ સરસ મજાનું ગીત આજના ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM, જેમાં સમય છે એક નાનકડા વિરામનો. તો જોડાયેલા રહો, થોડી જ વારમાં ફરી મળીએ.
1: હેલો, આકાશવાણી સુરત FM સ્પીકિંગ.
2: હા, સુરત FM.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર.
3: સુરત FM.
1: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1 FM.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: જો ચાહું એક પલ મેં કર દિખાઉં, મેં જાદુગર એસા જો કિસી સે હાર ના માનું.
6: અચ્છા, તો ઘુમાઈએ છડી ઓર કરીએ કુછ એસા. મેં ઘુમું પૂરી દુનિયા પર, ના હો મેરા રેડિયો મુજસે દૂર.
5: બસ ઇતની સી બાત, તો નિકાલીએ અપના મોબાઈલ ઓર જો કહેતા હું વો કરીએ હુઝૂર.
6: યે લો, આ ગયા મોબાઈલ હાથ મેં.
5: એન્ડ્રોઇડ યા આઈઓએસ પ્લેટફોર્મ સે કરીએ ડાઉનલોડ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ. ઓર અબ દેખીએ જાદુ. સિર્ફ લાઇવ રેડિયો હી નહીં, એક હી એપ મેં આપકો મિલેગા લાઇવ ટીવી, ન્યૂઝ, એન્ટરટેનમેન્ટ ઓર ઇન્ફોર્મેશન ભી.
6: વાહ, યે તો કમાલ કા મોબાઈલ એપ હે.
5: પ્રસાર ભારતી નેટવર્ક, અબ કહીં ભી કભી ભી આપકે મોબાઈલ સ્ક્રીન પર.
6: તો આનંદ લીજીએ વિવિધ ભારતી સુરત કે કાર્યક્રમો કા
5: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર.
7: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
8: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
9: Fantastic fun for family.
3: 101.1 MHz, Surat FM.
0: આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સમય છે અમારા હવે પછીના અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનો ઝરોખા અંતર્ગત. તો ચાલો સાંભળીએ ઝરોખા થોડી જ પળોમાં.

0: कल रात्रि 8 बजे हवा महल में सुनिए झलकी दिव्य स्वप्न। लेखक हैं मनसुख देसाई, निर्देशक हैं सत्येंद्र शरत। रात 9 बजे कार्यक्रम आपके लिए। रात 10 बजे छाया गीत में सुनिए मंदाकिनी जोशी को, प्रस्तुत करता है राघवेंद्र सिंह नेगी। कल रात 10:30 पर कार्यक्रम ढलती जाए रात और 11 बजे कार्यक्रम होगा रंग तरंग। देश विदेश की ताजा तरीन खबरें जानने के लिए सुबह वो शाम 6 बजे, मध्यान्ह 12 बजे, सुबह 8 बजे समाचार प्रभात, 2:15 पर दोपहर समाचार और रात्रि 8:45 पर समाचार संध्या सुनिए। कल सुबह और शाम 6:30 पर आप सुनेंगे झरोखा। तो ये थी जानकारी आज के शेष और कल दिन भर में प्रसारित होने वाले मुख्य कार्यक्रमों की झरोखा के अंतर्गत।
1: फैंटास्टिक फन फॉर फैमिली।
2: વેલકમ ફ્રેન્ડ્સ, ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં આપનું ફરી સ્વાગત છે। મિત્રો, આપણે પ્રકૃતિને આંખોથી જોઈ શકીએ છીએ, પરંતુ અનુભૂતિ થાય છે હવાના સ્પર્શથી। સાહિર લુધિયાનવીની શબ્દરચનાને મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેએ સ્વર આપ્યો અને સંગીતથી સંવાર્યું દત્તા નાયકે, એટલે કે એન દત્તા સાહેબે। મિત્રો, આ ગીતને આંખો બંધ કરીને અનુભૂત કરીએ ને તો પણ એટલું જ હૃદયગમ્ય લાગે। તો ચાલો માણીએ સુંદર રચના ફિલ્મ ધૂલ કા ફૂલમાંથી।

મિત્રો, એકદમ હળવા સંગીતના સાનિધ્યમાં આ રચના બની છે. નંદાની સાદગી અને રાજેન્દ્ર કુમારનું મનોહર રૂપ આ ગીતમાં સુંદર રીતે નિખરીને આવે છે. મિત્રો, આપણે હંમેશા પ્રકૃતિને માણવા, સ્પર્શવા ઈચ્છતા હોઈએ, પણ એમ કંઈ પ્રકૃતિને અડાય? અને એને તો અનુભૂત કરવાની જ મજા છે, એની સાથે જોડાવાની મજા છે, એની સાથે વહેવાની મજા છે, તો એની સાથે વાતો કરવાની પણ મજા છે. માણીએ ફિલ્મ હાથી મેરે સાથીમાંથી આ સરસ મજાનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત આનંદ બક્ષીની રચના. તો ચાલો માણીએ આ સરસ મજાનું ગીત આજના ગુજરાહુઆ જમાના કાર્યક્રમમાં.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાત હોવા જમાના કાર્યક્રમ, જેમાં સમય છે એક નાનકડા વિરામનો. સો સ્ટે ટ્યુન, વેલકમ બેક સૂન.
1: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: कीजिए सूरत FM के साथ अपनी दिल की बात.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: आप सूरत में हो के सूरत थी दूर,
2: सूरत FM 101.1 ना तमारा फेवरेट प्रोग्राम्स
1: कदी नहीं रहे तमारा थी दूर।
2: न्यूज ऑन एयर मोबाइल ऐप द्वारा
1: हमेशा तमारी साथ।
2: Fantastic fun for family.
3: 101.1 megahertz. Surat FM.
0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
4: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: વેલકમ બેક ફ્રેન્ડ્સ, આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરા હુઆ ઝમાના. મિત્રો, દેવાનંદ સાહેબે ઘણી ફિલ્મો બનાવી, જેમાં મોટે ભાગે સંગીત નિર્દેશન એસ ડી બર્મન સાહેબે અને પંચમદા એટલે કે આર ડી બર્મનનું હોય છે. આ ફિલ્મ એવી છે જે સંગીત બપ્પી દાએ આપ્યું. કિશોર કુમાર અને આશા ભોસલેનો સ્વરમાં આ ગીત ફિલ્મ સચ્ચે કા બોલબાલા, જે ફિલ્માવવામાં આવ્યું હતું જેકી શ્રોફ અને મીનાક્ષી શેષોદ્રી પર. બપ્પીદાનું સંગીત આ ફિલ્મમાં ખરેખર માણવાલાયક છે. તો માણીએ આ સરસ મજાનું ગીત. શબ્દ રચના છે અમિત ખન્નાની.

મિત્રો, બપ્પીદાના કમ્પોઝ કરેલા ગીતો ખૂબ જ કર્ણપ્રિય ચોક્કસ હોય છે, પણ એ સમય દરમિયાન મીનાક્ષી અને જેકીની જોડી પણ ખૂબ જ લોકપ્રિય હતી. મિત્રો, આજના ગુજરાત હોવા જમાના કાર્યક્રમમાં આજે આપણે માણ્યા હવા પર બનાવેલા ફિલ્મી ગીતો. આજનો ગુજરાત હોવા જમાના કાર્યક્રમ આ સાથે પૂરો કરીએ.

આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સાંજના 7 વાગી રહ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો ફૌજી ભાઈઓનો કાર્યક્રમ જયમાલા.

0: ये विविध भारती है, राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। कार्यक्रम जयमाला आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે। ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે। વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।

0: साथियों, जयमाला कार्यक्रम में अब वक्त है एक छोटे से अंतराल पर जाने का। बने रहिए हमारे साथ और सुनते रहिए विविध भारती।
1: नवी आशाओ, नवा सपनाओ, नवा योगना शिक्षण ने नवी दिशा। राष्ट्रीय शिक्षण नीति 2020 आधारित स्टेट करिकुलम फ्रेमवर्क SCF साथे गुजरात शिक्षण मा नवी दिशा तरफ आगर वधी रहयो छे। बाळकोना सर्वांगी विकास ने समर्पित आ अभ्यासक्रम ज्ञान, कौशल्य, मूल्यो अने सर्जनात्मकता नो समन्वय साथे छे। उत्तम शिक्षण, उज्ज्वल गुजरात ना ध्येय साथे स्टेट करिकुलम फ्रेमवर्क शिक्षण विभाग गुजरात सरकार नो एक मजबूत पगलू छे। शिक्षण विभाग गुजरात सरकार।
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
3: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
0: निगार है मजरू सुल्तानपुरी, संगीत है राहुल देवबर्मन का, फिल्म का नाम है बुढ़ा मिल गया।

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતાનો પાયો ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરાર કર્યા. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેન્દ્રીય જનજાતીય યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોને ફક્ત પોતાની પ્રગતિ માટે જ નહીં, પરંતુ નબળા વર્ગોના ઉત્થાન માટે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક શિક્ષિત યુવાને પછાત વર્ગોને આગળ વધારવામાં મદદ કરવી જોઈએ અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યોગદાન આપવું જોઈએ.
1: वर्ष 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: અર્થપૂર્ણ શિક્ષણના મહત્વ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક શિક્ષણને વ્યવહારુ જ્ઞાન સાથે જોડવું જોઈએ અને નવી કુશળતા પ્રાપ્ત કરતી વખતે તેમના સમુદાય, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવું જોઈએ.
1: જનજાતીય વિશ્વવિદ્યાલય છે, વિશેષ રૂપે એ અપેક્ષા ભી કી જાતી હૈ કે વે જનજાતીય ભાષા બોલિયા કે સંરક્ષણ પર મિશન મોડમાં કામ કરેંગે. मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है.
0: આ પ્રસંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશની જ્ઞાન પ્રણાલીના મૂળ આદિવાસી સમાજમાં છે, જેમણે પ્રકૃતિ, જંગલો, કૃષિ અને પશુપાલનનું અમૂલ્ય જ્ઞાન સાચવ્યું છે. તેમણે કહ્યું કે આ પરંપરાગત જ્ઞાનને સમકાલીન જરૂરિયાતો અનુસાર સ્વીકારવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હુલ દિવસ નિમિત્તે વિદેશી શાસનના અન્યાય સામે અડગ રહીને લડનારા સિદ્ધો કાન્હુ, ચંદ ભૈરવ, ફૂલો જાનો સહિત તમામ બહાદુર આદિવાસી યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે હોલ દિવસ એ આદિવાસી સમુદાયની અસાધારણ હિંમત અને અતૂટ ભાવનાનું શક્તિશાળી પ્રતીક છે, જેમણે માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે આદિવાસી ગૌરવ અને સન્માનના રક્ષણ માટે તેમના સંઘર્ષ અને બલિદાનની ગાથા દેશવાસીઓને ઉર્જા અને પ્રેરણા આપતી રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતના વડોદરામાં આજે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનના સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે મજબૂત અર્થતંત્ર એ મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો છે.
2: આત્મનિર્ભર ભારત કા મતલબ હૈ એક એસા ભારત જો આત્મવિશ્વાસ સે ભરા હુઆ હો ઓર જો દુનિયા કે સાથ બરાબરી કે આધાર પર એક ઇક્વલ પાર્ટનર કે રૂપ મે કામ કરે. हम टेक्नोलॉजी ट्रांसफर और ज्वाइंट वेंचर्स को भी बढ़ावा देते हैं कि इसका फायदा भारत के लोगों को मिले और भारत की अपनी कैपेबिलिटीज का निर्माण भी यहां पर हो. और मुझे विश्वास है कि इसमें गुजरात भारत के डिफेंस मैन्युफैक्चरिंग और इनोवेशन इकोसिस्टम का एक महत्वपूर्ण स्तंभ बनकर खड़ा होगा.
0: શ્રી સિંહે કહ્યું કે વડોદરા ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રનું પહેલું લશ્કરી વિમાન ઉત્પાદન સુવિધાનું કેન્દ્ર છે. ટાટા ગ્રુપ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા છે.
2: 2014 મે

0: हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन अप्रॉक्सिमेटली 46,000 करोड़ था, लेकिन आज हमारा डिफेंस प्रोडक्शन बढ़कर 1,78,000 करोड़ रुपए तक पहुंच चुका है। इसके अलावा भारत का डिफेंस एक्सपोर्ट अप्रॉक्सिमेटली 39,000 करोड़ का कर लिया है और आत्मनिर्भरता के इस लक्ष्य को प्राप्त करने में गुजरात अपनी बहुत ही महत्वपूर्ण भूमिका का निर्वाह कर सकता है।
1: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન દરમિયાન 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે, જેનાથી આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં 1,97,000થી વધુ રોજગારીની તકો ઊભી થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ FCRA 2.0 પોર્ટલ અને ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા EOCI કાર્ડ લોન્ચ કર્યું। આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે બંને પહેલ નાગરિક સેવાઓમાં સુવિધા કરશે અને FCRA પોર્ટલ દ્વારા દાન મેળવનારાઓને આવતી મુશ્કેલીઓનો ઉકેલ આવશે। તેમણે કહ્યું કે જ્યારે ઇરાદો સ્પષ્ટ હોય, નીતિ પારદર્શક હોય અને ટેકનોલોજીને અપનાવવાની માનસિકતા હોય, ત્યારે પ્રામાણિક લોકો માટે તમામ પ્રકારના શાસન સરળ બને છે। તેમણે ભાર મૂક્યો કે ખોટું કરનારાઓ સામે કડક દેખરેખ પ્રણાલી સ્થાપિત થાય છે અને દેશ વધુને વધુ સુરક્ષિત બને છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/go અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતે 26થી વધુ દેશો સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરારો પર હસ્તાક્ષર કર્યા છે। તેમણે ગેરકાયદેસર સ્થળાંતર, શોષણકારી પ્રથાઓ, કપટી મધ્યસ્થી અને માનવ તસ્કરીનો સામનો કરવા માટે રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો। નવી દિલ્હીમાં માનવ સંસાધન ગતિશીલતા મંચમાં સંબોધતા વિદેશમંત્રીએ જણાવ્યું હતું, સલામત અને કાયદેસર ગતિશીલતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા ઇ-માઇગ્રેટ પ્લેટફોર્મમાં પ્રતિબિંબિત થાય છે, જેની સ્થાપનાથી અત્યાર સુધી 50 લાખથી વધુ ઇમિગ્રેશન મંજૂરીઓ જારી કરી છે। ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત સલામત, વ્યવસ્થિત અને કાયદેસર પ્રવાસન સુનિશ્ચિત કરવા માટે દ્વિપક્ષીય સહયોગની જરૂરિયાતને પણ સમજે છે। વિદેશમંત્રીએ કહ્યું કે ટેકનોલોજીકલ નવીનતા અભૂતપૂર્વ ગતિએ ઉદ્યોગોને નવું સ્વરૂપ આપી રહી છે, વિશ્વ ગહન પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને કૃત્રિમ બુદ્ધિમત્તા, ઓટોમેશન, ડિજિટલાઇઝેશન અને હરિત પરિવર્તન ભવિષ્યના અર્થતંત્ર માટે જરૂરી કુશળતાઓને ફરીથી વ્યાખ્યાયિત કરે છે। જનરલ ધીરજ શેઠે 31મા ભૂમિદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી 4 દાયકાથી વધુ સમય સુધી દેશની સેવા કર્યા બાદ આજે નિવૃત્ત થયા હતા। જનરલ શેઠ પુણેમાં ખડકવાસલા નેશનલ ડિફેન્સ એકેડેમી NDAના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે। તેઓ જનરલ દ્વિવેદીનું સ્થાન લેશે। જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા માટે આવતીકાલે સાંજે નવી દિલ્હી પહોંચશે। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ શિખર સંમેલન બંને પક્ષોને દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા અને મજબૂતીકરણ કરવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક પૂરી પાડશે। મુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રી તાકાઇચીનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે। ફિફા વિશ્વકપમાં મોરક્કો અને પેરાગ્વે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી ચૂક્યા છે। આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થશે। ગઈકાલે મોડી રાતે હ્યુસ્ટનમાં જાપાન પર 2-1થી વિજય મેળવીને બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો ગણાવ્યો। ગુજરાતના વડોદરામાં 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી પર કરાર કર્યા। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાન ગિની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. 2 દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને થાઇલેન્ડની એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકા તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડાની પસંદગી. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું, મજબૂત અર્થતંત્ર મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો નાખે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCના સમાપન સત્રને સંબોધતા શ્રી સિંહે રસાયણ, ઇલેક્ટ્રોનિક્સ, જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં મજબૂત હાજરીના કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: आज हमारा भारत आत्मनिर्भरता के रथ पर सवार होकर वैश्विक कुरुक्षेत्र में हुंकार भर रहा है और मुझे विश्वास है कि इसमें गुजरात भारत के डिफेंस मैन्युफैक्चरिंग और इनोवेशन इकोसिस्टम का एक महत्वपूर्ण स्तंभ बनकर खड़ा होगा. और जिस तरह से गुजरात अपनी रिमार्केबल ग्रोथ जर्नी को आगे बढ़ा रहा है, मुझे पूरा विश्वास है कि यह राज्य भारत की डिफेंस मैन्युफैक्चरिंग कैपेबिलिटीज और ટેકનોલોજીકલ એક્સલન્સ કો આગે બઢાને મે એક લીડિંગ રોલ પ્લે કરેગા.
0: સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન વર્ષ 2014માં અંદાજે 46,000 કરોડ હતું, જે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1,78,000 કરોડ રૂપિયા થયું છે. શ્રી સિંહે કહ્યું, વડોદરામાં ટાટા સમૂહ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા હોવાથી વડોદરા હવે ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની સૈન્ય વિમાન ઉત્પાદન સુવિધાનું ઘર છે, જે દેશની અવકાશ યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસની આ પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે.
2: આજ ચોથી VGRCમાં કુલ 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 3,759 MOU થયા છે અને અંદાજે 1,97,000 રોજગારીની તકો ઉભી થવાની છે. આ રોકાણો ગુજરાતના GDP તથા માથાદીઠ આવકમાં વધારો કરવો અને રોજગારીના નવા અવસર સર્જવાના સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
0: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહે કહ્યું, ગુજરાત પાસે આંતરદેશીય મત્સ્યપાલનની અપાર ક્ષમતા છે. રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં આવેલા તળાવોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને બ્લુ ઇકોનોમીને વેગ આપી શકાય છે. વડોદરામાં VGRCના સમાપન સમારોહને સંબોધતા શ્રી સિંહે ગુજરાતને આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે દેશનું પાવર હાઉસ બનાવવા માટેની વ્યૂહરચના પણ રજૂ કરી હતી. સાથે જ તેમણે રાજ્ય સરકાર, હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોને એકસાથે મળીને ગુજરાતને આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા સમયબદ્ધ આયોજન માટે આહવાન કર્યું હતું. રાજ્યના એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાયો. સોશિયલ મીડિયા સંદેશમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55%થી વધારીને 58% કરાયું છે. ઉપરાંત વધારેલા ભથ્થાનું એરિયર્સ એટલે કે બાકી રહેતી રકમ પણ તેમને ચૂકવાશે. તેનાથી કર્મચારીઓને 24 કરોડ રૂપિયાથી વધુનો સીધો લાભ થશે. આ અંગેના વિગતવાર આદેશ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ પણ શ્રી સંઘવીએ ઉમેર્યું. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશીરીયાએ દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ CCHFWની 16મી બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે રાજકોટ એઇમ્સમાં અંગોના પ્રત્યારોપણની સુવિધા શરૂ કરવા, ખાદ્ય દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા અને એન્ટીબાયોટિક્સના અનિયંત્રિત ઉપયોગ પર નિયંત્રણ લાવવા કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના ડિજિટલ આરોગ્ય અભિયાનને વેગ આપીને રાજ્યના તમામ નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા અવિરત કાર્યરત રહેશે તેમ પણ શ્રી પાનશીરીયાએ ઉમેર્યું હતું. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ કહ્યું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. ગાંધીનગરમાં ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ 2026ના અમલીકરણ માટે રાજ્યકક્ષાની કાર્યશાળાને સંબોધતા શ્રી દેસાઈએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકજાગૃતિ માટેના શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યા. તેમણે નવનિર્વાચિત પદાધિકારીઓએ માત્ર વહીવટકર્તા બનીને રહેવાની જગ્યાએ ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવી કાયદાના કડક અમલમાં જવાબદારી સુનિશ્ચિત કરવી પડશે તેમ પણ જણાવ્યું.
3: ખાસ કરીને આ લેગસી વેસ્ટ એટલે કે આ કચરો ભેગો થવો નહીં જોઈએ. ને એટલા માટે આપણે એનું સ્થળ પર જ એનું વર્ગીકરણ કરી દેવું જોઈએ. તો આના અમલ માટેની જવાબદારી સ્વચ્છ ભારત મિશનની નથી, પરંતુ દરેકે દરેક નાગરિકની છે. અને દરેક નાગરિકમાં આપણે એક ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવીએ અને

0: આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ થેન્નારસને કહ્યું, હવેથી કચરાનું ચાર ભાગમાં વર્ગીકરણ ફરજિયાત બનશે. પ્રથમ તબક્કે સરકારી કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં ચાર ડબ્બાની પ્રણાલી લાગુ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. પાટણના રાધનપુરમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે ત્રણ આરોપી સામે પોલીસ તપાસ હાથ ધરાઈ. ઓપરેશન મ્યુલહન્ટના બીજા તબક્કાના અભિયાન હેઠળ તપાસ દરમિયાન જણાયું કે શ્રમિકોને દર મહિના કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવાતા હતા. ત્યારબાદ પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને સીમ કાર્ડ સહિતની બેન્કિંગ કીટ આરોપીઓ તેમના કબજામાં લેતા હતા. સમન્વય પોર્ટલ પર તપાસમાં એક વ્યક્તિના નામે ચાલતા બે ખાતા સામે દેશના વિવિધ રાજ્યમાંથી 38 સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાનું જણાતા આ ખુલાસો થયો છે. રાજ્યમાં આગામી 6 જુલાઈ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદ થઈ શકે છે તેમ હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
1: आज गुजरात रीजन में हम हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थाना में हमने दिए है. इसमें जो भारी वर्षा का जो वार्निंग है येलो वार्निंग के साथ दिया गया है और वेरी हेवी का ऑरेंज वार्निंग के साथ दिया गया है. हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है ये है छोटा उदयपुर, बहरूच और नर्मदा. वेरी हेवी रेनफॉल सूरत, नवसारी, दाल, बलसर, तापी, दमन और दादरा नगर हवेली के दिया गया. ये जो डिस्ट्रिक्ट हमने अभी बोला है वो हेवी रेनफॉल के साथ भी बारिश होने का संभावना रहेगा 1 जुलाई को.
0: બીજી તરફ સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો, જ્યારે અમરેલીના સાવરકુંડલા અને આણંદના પેટલા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. આ સિવાયના તાલુકામાં 2.5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ થયાના અહેવાલ છે. ડાંગમાં પણ આજે સૌથી વધારે 1.5 ઇંચ જેટલો વરસાદ વઘઈ તાલુકામાં નોંધાયો, જ્યારે આહવા, સુબીર અને સાપુતારા તાલુકામાં વરસાદ થયો. નવસારીમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ જલાલપુરમાં નોંધાયો, જ્યારે ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 1.25 ઇંચ વરસાદ જેટલો નોંધાયો હતો. સુરત અને નવસારી મહાનગરપાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી. સુરતમાં શહેર ભાજપના અધ્યક્ષ પરેશ પટેલે 12 સમિતિના અધ્યક્ષની જાહેરાત કરી, જ્યારે નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કુલ સ્થાયી અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલ અને પરિવહન સમિતિના અધ્યક્ષ તરીકે ભાવિન નાયકની નિમણૂક થઈ. થાઇલેન્ડના નાખોન રચ્ચા સીમામાં આવતીકાલથી યોજાનારી 16મી એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડાની પસંદગી થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં રાજલવાડાની સાથે ટીમમાં પસંદગી પામનારા અર્પિતા વાઢેર અને ફોરમ કગથરાને પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ સ્પર્ધામાં એશિયાની કેટલીક મજબૂત યુવા વોલીબોલ ટીમનો સામનો કરશે. રાજ્યના વિવિધ જિલ્લાના રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ. મહેસાણામાં અભિયાન અંતર્ગત 2 દિવસમાં 2,30,000 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ, જ્યારે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ચિકિત્સા વિભાગે પોલિયો રસીકરણ અભિયાનના પ્રથમ જ દિવસે 3,567 બાળકોને પોલિયોની રસી પીવડાવી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહેસાણામાં યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં દવા, નાણાકીય, ખાદ્ય ઉત્પાદન અને સેવા સહિતના ક્ષેત્રની 25થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ 500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો. તેના માધ્યમથી યુવાનોએ ખાનગી ક્ષેત્રની નામાંકિત કંપનીઓમાં સીધી પસંદગી પામવાની તક મળી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિએ ઉમેદવારોને તેમની ક્ષમતા વિકસાવવા અને મળેલી તકનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું. વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. 2 દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને થાઇલેન્ડની એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આ આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો.

આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. અત્યારે અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં રાત્રિના 11:10 અને 23 સેકન્ડ્સ થઈ છે. આ સાથે જ અમારી આજની પ્રસારણ સભાનું સમાપન કરીએ. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 મિનિટે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત હેતલ ભટ્ટને અનુમતિ આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.